ફાન વિભડા ગન્નવા હુશી લફતુગે દાનુગ જાય દેવં ફુરા ગાવસ મી સકુના વાહક દખવા આદિ સોલિહ મીહંગ થરિં વિભડા ગન્નવા બેકલે કમગે.

Bismillahirrahmanirrahim. Assalamu alaikum. Dewi Rajya Gaduke Emeha ayhun terina warangu faaveri wagutu kolakhung edemung algun men komme aaditta duhekke migadi ga migenisteni atuka hefa. Ade nukuladun terikang huri faraataka khasakugin algun men kuriyegenda mi program ge intizar gu tibbevi. Emeha befurna mi des marhaba danwa. Gaagandaka tine jehuma hamen algun men ge miyaduge program mis kuriyegendaane. Mohima mauluwa ka mi des algun men waahka dakkaalaani. Misilisla ge komme program me algun men mi khasakurani mustama ગોલે નોકળે દંતરી કોં હોરી મી હુંગે હાલતા એ હાલતા કીગા એમી હુંના કુરિયા દેમુગે કુરિયા દેમંગ હોરી ફુરસતવગે વાહકતકા એમી હુંના કંકં ફસેહં કુરમા મગ ફહી વાને ફદ તફાત મૌલુમાતા કીગા મેદે સળગણ મે કુરિમસ વાહક કુલગતા મુહિમ મૌલુવા ક વાહક દકાલાના મિસલસલાગે મી હફતાગે પ્રોગ્રામ અળગણ મે ખાસ કોલાણી આડુ એહુમા બસ્મશુમુગે હુનરત તરકી કુરાણી કોઇતકા ગુલેગુતુ મે મુહિમ મૌલુવા કીગા કુડકુડ ઇરકુલગે તરીકા પતલ કોલાના ઇંતિઝાર કોલબા

0: ادنکس پروگرام ہڈو سوم گندو ایم ہے ہن تیرنا مرحبا دن ہڑ کومن دیہ راجے گڈو کے سٹوڈیو میں کچھ کرے می دا پروگرام کی اد مشتم می ہفتہ پروگرام کڑ کو می بلا دن ہس کو سکیم کے مسل تک دن می ہر سکیم کے مسل تک می ہوشڑ ما ہور کو تک رپورٹ کرو ما ور فاسی اگ تک کے گام می ہر ہوری کا مت بے فلم فا کرو واف دین می ما گڈ سبب تک کی کو تے فا کرو بن کو مکل کا مسل تک تو می سکیم کے مسل تک کو من گراجے گئی تو رو ما می دا سبب تک
1: અને મી મી અસ્તો અને અરમેન મી બોનેની સ્કેમ મસલ થા કે મી એ વિક્ટિમ ગેલનો વા ફરાય એ મસલ લેગે તેરે અમિલ લય હોશેલે મસલ લેગો તો અરમેન મી બોનેની એ હે મસલ થા કે એ એ અને ગેલન દે ફરાતકું એહે ફરાતકું અરમેન ન એ દે ગેલુ મે હે નમવસ મી મસલ તેરે અરમેન અમિલ લય છે મી વણન મી સાલકા દણવા કમ ગવન્યામ માર્કેટ પ્લેસ Facebook ka istihare jahala fa meenani commerce bikha sofa seteng alamariye nune ham commerce phone ekhalaiche e di fine number arme amilya she mi gulalani arme gulala fa iturakan arme balle ennu elame mi sakha post etto kiha varigge kametto mi ki iturak arme balle ennu elame gulala fa mi ebahuri he mi saka sofa set vejja sofa set ebahuri heye den mi ahalani agu ahalairuga ehin amu ko fiharta go hunna agavure eba agu heove anika eba riti vesme ingeda eka balalam var riti vesme agu ese eba heove hama ekal bona he var comfortable kala gota kammi hunna ne he argument na e istiharu dakkalima eya argument asu hama ek devi hi fa fa ka warab benum vegen ek halagotakan ama iture balal men ne te alme bunani den ifaratun mi bunani ane fasa dakkaashe bunema ituraka ekal buna hen balayen noella ama de account ka alme fasa me jama korani den bai faharu bai be fulun e bahure ege ane dibunima ebba dakka gota ekama gos ifaratun ebba ebbasve ebba dakkam bias emi hum benum wani એમ કુડામાવેસ હમલારી ફેસા મિસાલક 200 રૂપિયા કમ ગવન્યામ 800 રૂપિયા દેન આદિ બાય ફાર મળગો મેન્નંગ એબા લાર અગુ 200 રૂપિયા કમ ગવન્યામ ડિલિવરી અગે બેસ મિમો એબણાગા એયગુ એબા બોડુવે 200 રૂપિયા એન એચ 200 પાસતે કે ડિલિવરી અગુ એબા બોડુવે એ એતં કોળવેસ આર્ગ્યુમેન્ટ નકશે ગણનમ યોળેરુગા એતી બેણવે ફોણલે બોડકમ વિસનાણુ લેવે હકીગતુગ મિહુન્નની આર્ગ્યુમેન્ટ એકમાદે તેરે વિસનાફ અસદુ અને મી મિસાલક પોસ્ટ મે ફેનુને 200 રૂપિયા કે સોફે અરમે હંગાશે બાલાલં એહેમ ફર્નિચર વિકા ફિહાર તકુગ મીતી હુન્નની કી કે કોંગ આગતા કે ગતો અને એ આમુ કોંગ હમ હુન્ને છે વેજે આરુમને ઇંગે સોફા સેટે મિહાર હમ ઇગે નોસ હાઈસતે હાઈન હાસ નોનિયા દિહા હાવરે રંગળ ફેમરે ગે છે હમ નોલી બેન દેતો એકમકુ 500 રૂપિયા નોને 400 રૂપિયા મિહુને ની જહાલા ને અરમેન એ બાલાણુલા ગે ગો હરે ગેમ ફસે હમ ફોન બાલાલા ફહમ મી ઓર્ડર કોલ્લાની ઓર્ડર કોલ્લા હિસાબ પૈસા ફોન વાલા હિસાબો દીતુરકન ઇમહુને કણુ એ ગોળે એ હિસાબો આ મી વિસનેની રેખાલણી મી આદે રંગળ કમે નોને મે કુરે મોની કે એ હિસાબોન વેસ બાય ફાર અમિલ લય ફાસા હોદન એબો મસે કે કુરા હાલતે બાદ એકમ અરમે મે દનાન એહેન એ હિસાબ દિયામ દેન ઇતુર મડુ નુ કુરા વા અરમે ન ગુળાલાશે ગુળાલા ફરમેન હા મસલ હુશાણાલાશે એરું અરગ્યુમેન્ટ એ પ્રોસેસ કો ફહમ વી મે વાહકા રિકવરી કો દે મસે કે કુરાન મે એકો તો અરમે ન હા મે બહુ હુરી હુશ મસલ હુશાયળેતા દેગડીરુ તેરેગવે સમ બાય ફાસા હમ રિકવર કો દે ફે બોરિંગ
0: મુક્ત લો મે હું તેરે કા વાહ કદ કાલના અસલામ અલયકુમ
2: વાંદે કો સલામ રહમતુલ્લાહ વરકાત
0: સેન કે નેત
2: રાગોડી ગતો અલોડો વિહાર કંગ સલોન મના દિમાવા કમે તિબે ફોન ના હિસ્સા કો લમ મે ગુલાલે મેગા નિકં મે હેમેરે કો કેટેગરી અકતો પુરત મળવણ સવાલ કે વિહાર વિવાગ તકી ટેક્સીન દતોર કોરંગકં મેરા બાય બે ફોંગ ટ્રાન્સેક્શન સહીગત ट्रांसैक्शन दे बेबे फोन में हता अथवा अगत की ट्रांसफर कॉपी में की स्लिप दक्का दे स्लिप दक्का दे अकाउंट में कब में अकाउंट कब पैसा जमा नु में अलर्ट बस जन नु ना दे दे अकाउंट में में कब में हो ना बेबे फोन में लगा दे के फोन ने दिया सिर्फ स्लिप जब में अकाउंट जमा को दे अनक का में दोनों को लगा दक्का बट्टी मत देवन फार्म फोन ने भी जमा दक्का में जमा दे के हड़का देवन फार्म स्लिप दक्का ने
1: ಮಿಕಾಲ ಮಸಾ ತಗ ಹಮ ವಿಎಂ ಯವಹಕಂ ಎಮೆ ಕ್ಯಾರಿ ವಿಲಿ ಪುಲುಹಕ ದುರೆ ಮಸಾಲ ಹಮ ಹುಷಾಳಾಲೆ ವೆನ್ ಇಗೆ ತೊ ಮಿ ಹಾರು ಅರ್ಗುಮೆಂ ಹಮ ಹೇದುನ್ ತೆರೆ ಕೊರುಗೆ ಪ್ರೋಗ್ರಾಮ್ ತಕುಗ ಹಮ ವರೆ ಗಿನೆ ದಕ್ಕ ವಹಕೆ ಮಿ ಆದಿ ಫಿಹಾರ್ ತಗ ಬೆ ಸಮಯ ಬ ಗೋಸಾಯ ಬ ಬುಣಂ ಟ್ರಾನ್ಸ್ಫರ್ ಕೊಲ್ಲಾ ಫ ಸ್ಲಿಪ್ ದಕ್ಕಾಲಿಮ ಏತಿ ಕಬೂಲ್ ನುಕುರಾಶೆ ಏತಿ ಸ್ಲಿಪ್ ದಕ್ಕಾಲಿಮ ಏತಿ ಕಬೂಲ್ ನುಕುರಾಶೆ ಇಗೆ ತೊ ಏತಿ ಫೋನುವಾಲಾ ಅಣೆ ಮಿ ಬುಣಾಶೆ ವೈಬ ಕುರಾಶೆ ನೋಣಿಯಾ ವಾಟ್ಸಪ್ ಫೋನುವಾಲ್ ದೇಶೆ ಅದಿ ಹಮ ಯಗಿನ್ ಕುರಾಶೆ ಅಕೌಂಟ್ ಫ್ಯಾಸ ಜಮಾ ವಿತ್ತೋ ಇಂಗೆ ತೊ ಮಿಸಾಲ ಕ ಟ್ಯಾಕ್ಸಿ ಡ್ರೈವರ್ ಮೆ ಸಾಬಾಯ್ ಬೇಫಳು ಎ ಬತಿ ಬಿ ಎಹೆನ್ ಬೇಫಳಗೆ ಅಕೌಂಟ್ ಫ್ಯಾಸ ಜಮಾ ಕುರ ಏಗೆ ಬದಲು ಗ ಹಮ ಏಕಲ ಟ್ಯಾಕ್ಸಿ ಗ ಹೊರಗೆ ಬಲ ಲೆವೆ ಕಾಲ ಗೊತ್ತಕಂ ಇಂತಿಜಾಮ್ ಹಮ ಜಸವಾಲ ಬ್ಯಾಂಕ್ ಕುರಿಯ ಗೆಂದ ವಾಶ ಏರು ಜಗಿ ಮಾಡಿ ದತ್ತ ಹಮ ಕುರ್ಮತಿ ಗ ಹೊರಫ ಆ ಮಿಹಾರ್ ಅಕೌಂಟ್ ಫ್ಯಾಸ ಜಮಾ ವಿಜ್ಜೆ ಮಿ ಹಮ ವರೆ ಗನ
0: ಹುಸೇ
2: ಬಿಹಾರ್ ಅಂತ್ಮೆ ಅಂತ್ ಕೊಡ
0: ಮಸಾಲ ಹಲ್ಲು ಕೊಡುವೆ ಗೊತ್ತೆ ಅಡ್ವಸ್ ಅಡ್ವಸ್ ಹಲ್ಲು ಬಂಗೆ ತೊ ಮಿಹಾರ ಹತ್ತಿ ಹತ್ತಿವಿ ದಾಳಿ ಮಸಾಲ ಹಲ್ಲು ಕೊಲ್ವೆ ಗೊತ್ತೆ
3: ಅಸ್ಲಾಮ್ ಅದೇ ಹುಸೇನ್ ಅದೆ ಅನೆ ತಿಬುಣು ವಾ ಗೊತ್ತ ದಿಮಾ ವಿದ್ಯ ಅಳವಣ ಮೆಂಗ್ ಗೆಲ್ತಿ ಮಾಸ್ತಕಿ ಮ್ಯಾರು ಸೀದಾ ಎವ ಗೊತ್ತುಗೆ ಹಾಲತ್ತು ತಿಬುಣು ವಾ ಹೆಂಗ್ ಅದಿ ವಡೆ ಅನುಗಂಡ ನಮ ವೆಸ್ ಹಮ ಫೋನ್ ಬೆಸ್ ಗುಳ ಫೇಮಸ್ ಅದೇ ಮುಷೇಳು ಮೆಣಿಗೆ ಅಥವಾ ರಾಜ್ಯ ಕೊಮ್ಮೆ ದಿಮಾದ ಕಸಮ ಅತಳುತ್ತರೆ ಬೇಫುಣ್ಣ ಅತಳುತ್ತರೆ ರಿಜಿಸ್ಟ್ರೇಷನ್ ದಿಮಾಲೆ ಬೇಫುಣ್ಣ ಮಾಲೆ ಹುಳುಮಾಲೆ ಹುಳುಮಾಲೆ ವಿಲಿಮಾಲೆ ವಿಜಯ ವಿಲಿಮಾಲೆ ದೇಮ್ ಫಹುಂ ಹೆಣ್ಣ ಮಸ್ ಫುಲ್ ಹೊಂಗೆ ಮಸ್ತ್ ತಹುಗಿ ಕುರುಮುಗೆ ತೆರೆಯಂಗೆ ಮಿಸಾಲ ಕತ್ತಿ ಬೇಫುಳಾಗೆ ಬಯಾಣ ಹೆಚ್ಚಿನ ನಗಂ ವಿಜ್ಯಾಮ ಹೆಂಗ್ ಬಹುತೆಗ್ಗ ನಗಾಗುತ್ತವೆ ಸೈದಾಣ ಹೆಣ್ಣ ಮಸ್ ಮಸ್ತಲ ಹುಷೇಳೇನು ಕೊಮ್ಮೆ ಆಗುತ್ತೆ
0: ಶುಕ್ರಿಯಾ ಮಿ ಕಾಲು ಮಸಾಸೋ ವೆಸ ಪಪ್ಪಾಯ್ ಬೇಫುಣ ಒಳುಂಗರ ಮಿ ಮಿ ಮಿ ವಿಯನ್ ಸ್ಕ್ಯಾಮ ಕತ್ತೋ
1: ಹಮ ಮಿ ಕಾಲು ಮಸಾಸೋ ಹಾಸಕ ಹಮ ಎತೆನ್ ನಿವೆ ಗೊತಂ ಅಳು ಮೆಂಗ ಹಮ ಇಸ್ತಿ ಮಾಸ್ ಕೋರಣಿ ಎ ಅಕೌಂಟ್ ಜಮಾ ವಿತೋ ಯಗೆಂ ಕೊಲ್ಲ ವಾಶೆ ಇಂಗೆ ತೋ ಮಿ ಹಾರು ಅಣೆ ಬ್ಯಾಂಕ್ ಗೆ ಮಸಲೆ ನೂಳೆ ಕಮಗ ವನಮ ಎ ಬೇಫುಣ ಇಬ ಹಮ ಯುಲನ್ ಕೊಲ್ಲ ವಾ ದೆತೋ ಸೋಶಿಯಲ್ ಮೀಡಿಯಾ ಗೆ ಮಸಲೆ ಉಳೆ ನ್ಯಾ ಮಸಲೆ ಇಬ ಉಳೆ ಎ ನೂಳೆ ಹಾಲತೋ ಗಳ್ಮಣ್ಣ ಹಮ ವಾರ ಮದು ಫಾರಕು ನೋಡಿ ದಿಮಾ ನುವೆ ಹಮ ಅಣೆ ಟ್ರಾನ್ಸ್ಫರ್ ಕೊಲ್ಲಾರ ಹಮ ಎಬ ಫೆಣೆ ದೆತ್ತೋ ಅರ್ಮೆನ್ ಹುರಿ ಹಮ ಹುಣ್ಣ ಬಸ್ ಎಹೆ ವೆಜಿಯ ಎಗೊತಂಗ್ ಹಮ ಯಗಿಂಗ್ ಕೊಲ್ಲವಾಶೆ ಕಿತಮ ವರಕಂ ಎಹೆ ಬುಣಿಕ ಮುಗವಿಯಸ್ ಎಬುಣ ಬುಣಮಕ ಯಗಿನ್ ಲೋಕ ಅಕೌಂಟ್ ಪ್ಯಾಸ ಜಮಾ ವಿತೋ ಯಗಿಂಗ್ ಕೊರವಾಶೆ ಎಹಿ ಸಾಬುಂ ನೆ ಅರ್ಮೆನ್ ಹಮ ದುಕೊಲ್ಲಂ ವಾಣಿ
0: ದಮ್ ಇಫದ ಮಸಲ್ತ ದೆಂಗ್ ಹಲ್ದು ಕೊರವೇನ ಗೊತ್ತಕ್ಕೆ ದಳ್ಗುಮ ವಾಹಕ ದಕ್ಕಾಲ ಅನಿಕೊಬ್ಯಾತೋ ಮುಜ್ತಮ ಮೀಗ ಅದಾ ಕೊರೆ ವಿಧಾನ ಕಂತ ತಕ್ಕೆ ಡಾಕ್ಟರ್
4: ಅದೇ ಮುಜ್ತಮ ವರಬುಡ ಮೀ ಸಮಾಲ್ಕಂದ ಎಂಜೆ ಕಂತತ್ತ ಕೆಂಗೆ ತೌ ಮೀ ಕಲ ಹಿದುಮೆ ದೇ ಫರಾತೊಂ ವೆಸ್ ಹಿದುಮೆ ಲಿಬಿಗಂಡ ಫರ ಎತ್ತಕೊಂ